એવી ઘરનું કામ હે એ પહેલે નિપટાવેલા અને પછી પાણી જેવો રે તમે આપણે ખેતરમાં ના કરા. કિશનભાઈ દેખો આ બારિશના મોસમની આપણે વાત કરો તો આ પાણી પડી રહ્યો થકો હે ને જે દેખો એ જગા હિ લીલી થઈ ગઈ હે ઢીલી થઈ ગઈ હે. તો ખાસ કરીને આપણે ખેતરમાં તો સોયાબીન મેં દવાઈનો છિડકાવ હે નિરાગ ઉડાઈ હે એ તો કરી થક હે ને એને હાથે આ જે બોધર ઉપવાનો ટેમ હે એ બી સારી રહ્યો થકો હે. તો કેમની કિસાન ભાઈ આ ટેમ હે તો આપણે ઘરને આસપાસ જે બી ખાલી જગા પડી હે યા પછી કંઈક ખાલી બંજર ભૂમિ આપણે જગા પડી થકી હે એને ખોદાળીશ નહીં હે એવી જગા હો તો અચ્છા જે છાયાદાર પૌધ હે ફલદાર પૌધ હે એ પૌધ લાવી ને રોપી દે. કેમ કે આ પાણી પડી રહ્યો થકો હે જગા ઢીલી થઈ ગઈ હે તો આરામ થઈ ગઈ આ સમય મેં પાસે પૌધ જે બી આપણે લગાડે એ સોટી જાય. તો કેમને કિસાન ભાઈ મેં કિસાન ભાઈ મેં તો આ પૌધ રોપી બી દીધો હે ને અઝી ભાઈ કંઈક નહીં રોપ્યો હો અને હોશિયાર હો તો આ સમય હે. કિસાન ભાઈ પૌધને હાથે હાથે પાસે આપણને ધ્યાન બી રાખવું હે કે ભાઈ કણી સાઇઝનું પૌધું હે ને કેવો ખાડો ખોદરવો હોય. અગર ભાઈ પૌધું છોટું હો તો પછી એ ખાડો બી એને અનુસાર આપણે ખોદર. અગર પૌધું નાનું હે ને આપણે ખાડો વધારે ખોદરી દીધો ઊંડો ખોદરી દીધો ને પૌધું પૂરું મય જતું રહ્યું તો પછી એ હળી જાયગા ને વગડી જાયગા એ સોટેગા નહીં. તો આપણને એને મેં ધ્યાન બી રાખવું હે ને પછી એને પૌધાને રોપીને ભરભાઈ કરવી હે. દેખો અગર પૌધું બી રોપી દીધું તો અચ્છી તરફ થકી એને ભરભાઈ દબાવી ને પછી એને મેને તાકી ખાડા મેં પાણી નહીં ભરાયગા ને પૌધું હે એ હળેગા નહીં. અને વાતનું ધ્યાન રાખો કિસાન ભાઈ કેમ કે આપણને સબ ખબર હે પણ આપણને ઝટ ને પટ કામ કરવા જ રોકડો રોપવા જ તો રોકડો રોપી દીધું પણ એને દાયબું ને મીઠી ભરાઈ નહીં કરી તો પછી અણામે ખાડામે પાણી ભરેલું હંમેશા રહેગા તો પછી એ રોકડું હે હળી જાયગા. કેમ કે પાણી પડપડ કરે તો પાછું આ રોકડું હે હળવું છે એટલે હરું આપણને ધ્યાન રાખવું હે. એમ ને એમ ભાઈ સબ્જીની વાત કરો તો એ બી આ સમય હે. કેમને કિસાન ભાઈ આપણે મેં તો પાછો એક બે બે પારા મીના બી થકા હે સબ્જી હરું મરસ હરું તો એને વખત આ ટેમ હે તો મરસનો બી રોપ લાવે ને એને અચ્છી તરફ થઈ કે એક વખતે એમને તેમની અખાઈ કરે તો આપણે પૌધ અહીંયા રોપ રોપા એ અચ્છી તરફ થકી સોટી જાય. મેં તો પાછા ઘરને ગમલામાં બી આ જે મરસન એક બે પૌધ હે બેગન હે એ ભાઈ રોપી રહે મેં દીખ્યું હે. તો અચ્છી વાત હે અગર ઘર મેં જગા એમને તો એમને આપણે ખેતર મેં હેઢા પારી મેં જગા નહીં હોય તો ભાઈ ગમલા મેં બી આપણે નાખી શકીએ તાકી એ લાગી જાય. પણ એને પાસે સુરક્ષા બી કરવી જરૂરી હે ધ્યાન બી રાખવું જરૂરી હે. એમને તેમના ઘરને આગળ આપણે બોધ રૂપ હે છાયાદાર હે યા ફલદાર હે યા શોક હે જે બી લીંબુ વગેરે હે રોપો હો તો એની પાસે સુરક્ષા બી કરવી ઘણી જરૂરી હે. એમને તેમનો ભાઈ એને જે બી બચાવને ઉપાય હે કપડું બાંધીને રાખો યા પછી એને ફરતું હોંડેલ આવે હે એ પહેરાવીને રાખો તાકી એને બોકરા વગેરે હે ખાય નહીં ને નુકસાન નહીં કરે. ભાઈ આપણે જેવી મહેનત કરીને રોટવું હોય એવું એવું એને ઉસારીને રાખવું હોય મોટું થઈ જાયગા એને બાતે બસો એને બળવા બળિયા રહે. જેમ કે જેની રીતે નાનો સોરો રહીને જેને આપણો એટલી દેખભાલ કરો મહેનત કર સમય સમય માટે એને જે બી ખાવું પીવું કરે એમને એમ પૌધે રોપવા તો એને બી કરવું જરૂરી હે. કિશાનભાઈ દેખો આ તો વાત આપણે કીધી પણ જે ટીમ હે પુરુષો ને હવાના ટીમે તો એમને તેમના ખેતરમાં જવું પડે ઘરનું કામકાજ કરવું પડે પશુનું કરવું પડે. આજે તો સુટે પડે ને કાલે આના જ ટીમ માટે સબ કિસાન ભાઈ બહેન થઈ ફેરી મળવું થાય ગા. રામ રામ રામ રામ.

ચોપાલ કાર્યક્રમને ગામના સોરામાંથી આવેલા સબ કિસાનભાઈ અને બોન અને શંકરભાઈનું રામ રામ. કિસાનભાઈઓ, આજનો દાડો વિશેષ દાડો હૈ. આજે 26 જુલાઈ હૈ ને 26 જુલાઈને જે દાડો હૈ એને આપણા પૂરા દેશને ગૌરવ સન્માન ને દેશભક્તિનું પ્રતિક હૈ. આજે આપણે કારગિલ દિવસ મનાવી રહ્યા. આણે દાણે ઈ જે અમરવીર સૈનિક હૈ એમની જે અદમ્ય વીરતા હૈ, એમનો જે સાહસ હતો ને એમનો જે સર્વોચ્ચ બલિદાન હૈ, એમને યાદ કરવાનો આ એક મોકો હૈ. જેણે 1999 કારગિલ યુદ્ધની કઠિન પરિસ્થિતિને બાદ ભી દુશ્મનને પરાસ્ત કરીને ભારતનો જે તિરંગો હતો ઈ વિજયને હાથે લહેરાયો હતો. કિસાનભાઈઓ, એના અમર શહીદને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપણે અર્પિત કરી રહ્યા ને એમને પ્રતિ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા. કિસાનભાઈઓ, આપણા જે સૈનિક છે એ દેશની સીમાને માટે રક્ષા કરે ને એને સાથે આપણા જે કિસાનભાઈ છે એ દેશની અન્નની સુરક્ષા સુનિશ્ચિત કરે. એક ભાઈ આપણો સીમાને માટે જાગતો રહે ને બીજો ભાઈ એ ખેતરને પસીનો બહાવે. બેનું સમર્પણ ને બેનો પરિશ્રમ આપણે આના દેશને મજબૂત ને આત્મનિર્ભર બનાવે. એટલે અમારા દેશને મેં ગર્વથી કહી કે જય જવાન જય કિસાન. કારગિલ વિજય દિવસ જે હૈ એ આપણને હિકાળે કે કઠિનાઈએ ચાહે કેટલી બી મોટી હો, અગર આપણે મનને મેં દ્રઢ સંકલ્પ અનુશાસન ને રાષ્ટ્ર પ્રેમ હો તો વિજય આપણી નિશ્ચિત હૈ. આ સંદેશ આપણને જીવનને ભી લાગુ થાય, આપણે કિસાન ભાઈઓને જીવનમાં લાગુ થાય. મૌસમની ચુનૌતી હો, પ્રાકૃતિક આપદાએ હો કે ખેતરને મેં કોઈ કઠિનાઈ હો, આપણો જે કિસાન ભાઈ એ આપણે સાહસ ને મહેનત થકી હર ચુનૌતીનો સામનો કરે. કિસાન ભાઈઓ, આના અવસર માટે, આ કારગિલ દિવસના અવસર માટે આપણે સંકલ્પ લો કે આપ સબ કિસાન ભાઈ ખેતરને મેં નવી તકનીક અપનાવેગા, પ્રાકૃતિક સંસાધન હૈ એનું સંરક્ષણ કરેગા ને અધિક ઉત્પાદન ને હાથે હાથે ગુણવત્તાપૂર્ણ ખેતી કરેગા ને આપણે દેશને સમૃદ્ધ બનાવવાને મેં પૂરું યોગદાન દેગા. આ વાત આપણે વીર શહીદને પ્રતિ સચ્ચી શ્રદ્ધાંજલિ રહેગા. કિસાન ભાઈઓ, આજે આપણે વાત કરેલા આ કાર્યક્રમને આપણે આગળ બનાવતો છે કે પશુપાલન જે હૈ એ બી આપણે કિસાન ભાઈ અને ખેતીવાડી થકી જુડી થકું હૈ. પશુપાલન ને ખેતી બે હાથે હાથે પશુની વિના કિસાન ભાઈ અધૂરો હૈ. તો એવા જ આપણા એક ભાઈ હૈ જે પશુપાલન કરે હૈ, આશીષજી, એમને થકી પશુપાલનને બારામાં વાતચીત થઈ હતી. એ આપણે હમણાં ને એના જે બી વાતે હૈ એમને આપણે લેવાની કોશિશ કરેગા ને પછી આપણે આગળ વાત કરીએ.

0: જયરામજી, દાદા જયરામજી.
1: ભાઈ શું નામ છે તમારું?
0: મારું નામ આશીષ ગણાવા હે.
1: આશીષભાઈ, તમે આઈના રહેવા વાળો?
0: હા, મોટેસ નો.
1: શું નામ હૈ આપણે અહીં ગામ નું?
0: મારે પિંપોરા.
1: પિંપોરા?
0: હાઉ.
1: તમારે ખેતીબાડી બી હોય?
0: હા, હે ખેતીબાડી હે.
1: આ ઘર તમારું છે?
0: હા, મારું કેર.
1: કેટલી ખેતીબાડી તમારે?
0: અમારો અટે 8 વીઘા હે. પેલે એથી વધારે, પણ એમાં થોડી 30 રહીએ.
1: અચ્છા અચ્છા. આશીષભાઈ એક વાત ઉતારો, તમે પશુ બી રાખો કે હું?
0: હા, રાખન સાહેબ.
1: પશુઓ મેં તમે શું પશુ હે તમારા કને?
0: અમારે ભેં હે, ગાય હે, બોકડા હે, ફેર કુકડા ભી હે.
1: અચ્છા અચ્છા અચ્છા. તો આ સબ પશુ તમે રાખો તો તમને તકલીફ તો આવતી હોગા?
0: ઓ દાદા, ઘણી તકલીફ. 12 મહિને કરવું પડે, જીવ જંતુ હે રાખવા ભી પડે, કેર બાર હે ઇતરે.
1: ખરી વાત હે. તો આ સબ પશુઓ ને તમે કે ખરી રાખો?
0: એને અમુક વેડ મે રાખે, કેર મે, ને બાર તો વાડો બાંધી મેલ જો.
1: અચ્છા અચ્છા. હા, તો જેમ ગાય હે, ભે હે, તો આ સબ તમે એક હાથે જ રહે પશુ તમારો કે અલગ?
0: હા, હાથે જ રહે. ને થોડા ઘણા ને પાસે રાતે બાંધા, તળા પાસે જુઓ જુઓ કરવા પડે, કે પેલા મોટા મોટા ને સેટી ને નાનકો સેટી, પછી કઈ રાતે કૂટા લડાય તે મળી જાય ઇતરે થોડો થોડો.
1: તો એને જેમ તમે બાળાને મેં બાંધો, તો એક રીતે દેખો પશુ હે, તો દેખો એને પેશાબ ભી કરતા હોયગા, હે, ગોબર ભી કરે. તો પછી એ સાફ સફાઈ નું પડતી?
0: સાફ સફાઈ તે પાછા ના હું વેલ આઉટ તમે પાછા ખોટા બાંધી મેલા, મહી થક કાઢી ને બાર તો વાડા મેં બાંધા.
1: અચ્છા.
0: ખોટા મેર મેલ પછી અણી માર હોજુ કરતા વેલ ઉઠીને ટોપલા મેં હુકુ હુકુ સાણવે, તો ટોપલા માં દેખા ને લીલું લીલું ને મૂતર વાળું રહે, અને તગારા મેં દડી ને પછી એકાડી આકુડા મેં દડતા. આકુડા
1: તો આશીષભાઈ દેખો, જેમ આપડે તો આ મોસમ જે હે આખરી આપડે વાસવાડા મેં, આપણે ભારત મેં સમજી લો કે ગરમી, સરદી, બારિશ, તીન પ્રકારના મોસમ આવે. તો જેમ બારિશ નો મોસમ હોગા તો અહીંથી પાણી ભી થઈ જતું હોગા, લીલું થઈ જતું હોગા, તો એનથી આ પશુઓને તકલીફ આવતી હોગા?
0: ઘણી તકલીફ હતા.
1: તો પછી એને સાફ સફાઈ?
0: સાફ સફાઈ તળા હું ટેમ ટુ ટેમ કરવી પડે, ફેરવાના ને ખાસ વાત પાણી ની રૂકવું જોઈએ. સોમા દાડા માં તો પોટા બી પાછા લીલા લીલા કરે, પાતલા પાતલા કરે, પાણી ખાય સારો ખાય, તો પછી વાણને સાફ કરવું પડે, નહી તો પોગમ પાયર પડી જાય ને વેડ ને કીડા પડી જાય, તો આપડે આપું પાણી માં કેટલી તકલીફ. પેલા તો રાત દોડ પછી લીલા માં ઉભું રહે, તો પછી આને પોગમ પાછા પડી જાય.
1: તો આને મતલબ બીમાર થઈ જાય એવું કઈ બી સમસ્યા થઈ શકે? તો આનો જેમ ગરમી ના દાડા હે માન લો, તો આણે શું ધ્યાન રાખવું પડે પશુનું?
0: ગરમી એમ તણાને પાણી હેલું પીવડું પડે.
1: અચ્છા.
0: પેલા સોમા દાડા મેં તો એક ટાઈમ પીવડે, તો તળા 3 ટાઈમ પીવડું પડે.
1: અચ્છા અચ્છા.
0: ને સારો હાલવો પડે.
1: ને શરદી અમે?
0: શરદી અમે તણાને પાછા મહી ને સેટી તાડ આવે, તળા થોડું એડું રે, વાળ મેં પાછા પાડા બાંધી મેલા.
1: શરદી આવી તો આપણે જેમ સ્વેટર પહેરી લીધું, આપડે ટાળ થી બચી, આપડે તો મનુષ્ય
0: મન કહે આપડે બોલી શકા
1: હે ને, તો એ પશુ ને ટાળવા હોય તો એને હરતે બચાવવા વસ્તે
0: તાણ વળ્યું બોલ હે, તો આપણને ધ્યાન રાખવું પડે. જેસે કે જબર ટાળ આવે, વાયરી સાલે ટાળી તવડા પસાણ ને થોડો એડી જગા માં બાંધવું પડે.
1: અચ્છા.
0: તે વાયરો પાસે મહી નહી આવે ને, મસર ને એમ આવે તો એને હાજે બાંધતા તોડો કરવો પડે.
1: અચ્છા. મચ્છર થી કેવી બચાવ?
0: મસર થી બીમાર થાય, આપડે બી તો કડી ખાય તો મલેરિયા થઈ જાય.
1: બરાબર.
0: વણા ને બી કડી ખાય તો આપડે કટે બોલે, તો વણા ને તોડો કરવો પડે.
1: ને જેમ શરદી ના દાડા માં બપોર માં જેમ ધૂપ આવી, તો એને પછી ધૂપ માં બી લઈ જવાના
0: કાઢવો પડે. આણંદ હાજે કેર મેં જ્યાં બી આણંદ આપડે મહી બાંધો વેડ મેં, તો પાછો કાઢે તળાવ વાળા માં બાંધવો પડે, ને તડકો બી જોયે વણાને, ને પછી વા બાંધી ને પછી ફેરવા બી લઈ જવા પડે, સારવા જવું પડે, કંટે બે કંટે અણન ફેરો દેવો પડે, જેને સારો રહે, પાણી રહે. આમ તો લઈ જતા ડાયલાબ તળાવે લઈ જતા,
1: પેલા
0: ડાયલાબ તળાવે સારો ખાઈએ કરતા, ને પાણી બી વટસ મળી જતું,
1: પીવડવા
0: ને તકલીફ મહેનત નહીં કરવી પડે.
1: ને અન્ય ખાવા પીવાનું બી ધ્યાન રાખવું પડતો? અલગ અલગ મોસમ ની હિસાબે અલગ અલગ રહે
0: મોસમ, તો હું આપણે વ્યવસ્થા ની હિસાબથી સારો તમે પેળો કરવો પડે. મોસમ મેં આપણે સોમા દાડા મેં ટાઢ મેં તો ઘણું મળી જાય, લીલું બી મળી જાય.
1: ના પણ એમ કહી કે ટાઢ ના દાડા મેં લીલો સારો ખવાડે, તો પછી એને શરદી થઈ જાય પશુ.
0: હા, એ બી હે. હાથે પાસે આપણે વાટો આલવો પડે, કઈ હુકુ બી અનાજ, અગર દૂધ આલે તો અનાજ બી આલો, હુકુ બી આલવું પડે.
1: તો આને ગાય ને ખાવા વાસ્તે હું

0: જે આલી શકે.
1: ગાયને આપણે સબ ખાઈ શકે, ગાયને આપણે લીલો સારો, ફેર આપણે હુકો સારો હે, કાઢ્યું હે, સબ અણન આપણે અલગ અલગ મેલવું પડે.
0: ને બે વસ્તે
1: બે ને બી છે.
0: અચ્છા, ને આપણે તમે બોકડા બી રાખે હે તો એને ખાવાનું?
1: બોકડા ને તો એ પાસે સારો જવો પડે, બોકડો તો સારો તો નહીં ખાય.
0: અચ્છા,
1: પાલો ખાય. વણને પાછું એક જ પાલો નહીં, વણને પાછો ફેરવવા લઈ જવું પડે. કળલ આંબલી નો પાલો હે, પીપળા નો હે, જે વણને ગમે, કોમળતા નો હે, જે વણને ગમે, તણને વો પાછો અણાનું બોકડાનું ફેર એક હે કે આપણે પાલો આલા સગામ માં દકડો તો નહીં ખાય.
0: અચ્છા,
1: વણને ઊંસું ટાંગીને મેલવું પડે, ટાંગીને પાછું વણને ખાય ઊંસું થઈ થઈ.
0: ખરી વાત, ખરી વાત. તમે તો ખુબ અચ્છી જાણકારી લઈ જાઓ. ને હવે કુકડા રહી ગયા આપણે, એને ખાવા વાસ્તે
1: કુકડા ને તો પાછો આપણે કુકડા તો શું રાખવો ખુબ જરૂરી હે. આપણે કેરબાર મેં આપણે અનાજ સાફ કરે, કઈક આપણે રોટા પાજી વસી જાય, કઈ વેરાઈ જાય આંગણા મેં, તો વો પાછો સાફ કરો તો અન્ન પોગમ આવે. કુકડા રાખવો જરૂરી, વો સાવ વેણી સફાઈ બી કરી દે ને, વણને પેટ બી ભરાઈ જાય, એટલે વણને દાણા દળતો ટાઈમ ટુ ટાઈમ.
0: અચ્છા અચ્છા, હવે તમારે ગાય હે જે માન લો તો દૂધ બી થતું હોય?
1: ઓ, દૂધ તો આપણે રાખસ તે ઇતરે ગાય ને શું કરા રાખો, દૂધ હારું
0: તો એ તમારે ઘર ઘર હારું દૂધ આવે કે બજાર વેચવા એટલું બી થાય?
1: ના ના, આપણે કેર ના ટાણે કેર કેર મેસ પૂરી જાય.
0: અચ્છા,
1: એટલે વે અગર આપણે પાળવો હોય તો બધું બી થાય, તો આસ પડોસ માં હાલતા.
0: ખરી વાત, ખરી વાત. પશુ ચિકિત્સક ને પાસે લઈ જવાની જરૂરત કઈ આપણને લાગે, ખબર પડે કે આ ડોક્ટર કને લઈ જવું પડે ઈલાજ કરાવવો પડે? હા,
1: એ બી હે, બીમાર થઈ જાય ભાઈ આણંદ બોલ બોલ હે, જીવ હે બોલે તે નહીં, તો ખાવું પીવું બંધ કરી દે, નિમાઈ ઉભું રહે, આપણે જે ખાતું હે સારો એ સારો નહીં ખાય, અનાજ આલે તો નહીં ખાતા, આપણને ખબર પડી જાય બીમાર હે.
0: અચ્છા,
1: આજકાલ તો ખુબ સુવિધા હે, કેર કેર પંચાયત મેં કહો, તે બજાર મેં કહો, તો પશુ ચિકિત્સાલય ઘણો ખુલી જ જાય, રાય લઈ લો, વણ જઈને વતાડવું પડે, કેર બી આવી જાય ડોક્ટર સાથે.
0: ખરી વાત,
1: એમ બે આપણે કેર બી પેલું કરી શકીએ.
0: તો આશીષભાઈ, પશુઓને પશુ ચિકિત્સક ને પાસે લઈ જવાનું જે વાત હે, એ આપણને એની જે પશુ હે એને જે વ્યવહાર હે એ દેખીને જ આપણને ખબર પડેગા કે આ જે હે
1: બીમાર હે,
0: બીમાર હે કે નહીં, અને આપણને ડોક્ટર કને લઈ જવું. આલી ને હવે હું એમ કેવું ચાહુંગા તમને કે આપણા કિસાન ભાઈ હે પૂરા ક્ષેત્ર મેં સબ મેં પાસે પશુપાલન નથી કરતા સબ, મતલબ તો આપ એને બારા મેં કઈ સંદેશ અગર આલવા ચાહો સબ કિસાન ભાઈ ને.
1: સંદેશ તી છે કે આપણે પશુ ટાણા હે, ડોબો હે, બોકડા હે રાખવો જરૂરી હે, કેમ કેમ તો કેવું આપણા દૂધ આલે, આપણે દહી કરણ કી કાઢણ તા ઘરેલું આમદની હે, મતલબ આપણે બજાર મેં નહીં લેવા જવું પડે, એ તો કેર નો રૂપિયો એક આના ટાંડ હે આપણે કેર નો મેમ્બર હે, ફેરી જી બી સી ચાલે તો આપણે આશીર્વાદ સ્વરૂપ આલે, તો વણને થકી આપણે કેર તંદો ચાલે.
0: ખરી વાત આશીષભાઈ, આપ ખૂબ બઢિયા જાણકારી આલી, ને કિશનભાઈ આપની જાણકારી થકી એનો પૂરો લાભ લેંગા. તો હવે આપણે ફેરી મળંગા બાદ મેં. જય રામજી,
1: જય રામજી, જય.
0: કિશનભાઈ દેખો કેટલી બઢિયા જાણકારી આપણને આશીષભાઈ આલી પશુપાલન ને બારામે. ને હવે મારો મન થઈ રહ્યો કે ચોપાલ કાર્યક્રમ હે ને હાજનો ટીમ હે તો એક બઢિયા સુ ભજન આપણે હમરા ને પછી આપણે આગળ વાત કરંગા.

સમજો દેખો કેટલું બઢિયા ભજન આપણે સાંભળ્યું ભગવાનનું ભજન કરે આપણને થોડું અચ્છું લાગે કિસાનભાઈ આપણે વાત કરી રહ્યા કે મક્કાની જે ફસલ હૈ એ આપણે પ્રમુખ ખાદ્યાન્ન ફસલ નકદી ફસલ હૈ એની અચ્છી પેદાવાર કેવલ ઉન્નત બીજ થકી સ્થાય એવું નહીં બલ્કિ સહી સમયમાં માટે સંતુલિત માત્રાને ઉર્વરકનો પ્રયોગ એ બી ખૂબ જરૂરી હૈ ઉર્વરકનો પ્રયોગ આપણે વૈજ્ઞાનિક તરીકા થકી અગર કરંગા તો ઉત્પાદન બઢેગા લાગત કમ આવેગા ને મિટ્ટીની જે ઉર્વર શક્તિ હૈ એ બી લંબા સમય તક બની રહેગા સબતે કે પહેલે આપણને સમજવું જરૂરી હૈ કે ઉર્વરકનો જે પ્રયોગ એ હંમેશા મૃદા પરીક્ષણને આધારને માટે કરવું સબતે કે ઉત્તમ હૈ મૃદા પરીક્ષણથી આપણને જાણકારી મળી જાયગા કે ખેતરને કયા કયા પોષક તત્વો પર્યાપ્ત હૈ ને કેટલી કમી હૈ એના અનુસાર આપણે ઉર્વરકનો ચયન કરંગા ને એની માત્રા આપણે તય કરંગા અગર મૃદા પરીક્ષણ નહીં ઉપલબ્ધ આપણે પાસે તો આપણે કૃષિ વિભાગ યા કૃષિ વૈજ્ઞાનિક થકી અનુશંસિત જે માત્રા હૈ એને મેં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશનો સંતુલિત પ્રયોગ કરંગા બુવાઈ થકી પહેલે ખેતરને મેં અચ્છી તરહ થકી સડી થકી જે ગોબરની ખાદ હૈ યા કમ્પોસ્ટ હૈ એ આપણે એને મલાવંગા એની મિટ્ટીની સંરચના એને થકી સુધરે જૈવિક કાર્બન જે હૈ એને બઢે ને પૌધોની જે જડે હૈ એનો વિકાસ અચ્છો થાય.